नमस्कार, जय श्री कृष्ण मित्रों। आज अषाढ़ सूद सातम ना सोमवार की संध्या है। आप सब श्रोता मित्रों नु कार्यक्रम में स्वागत छे। हूँ बीना पटेल साथे नीलिमा भुला अने मुकेश जयराम स्टूडियो में छे। जो आपने अहीं अमारी साथे वात करवी होय तो आप 3858783 पर फोन करी शको छो, अमारी साथे वातो करी शको छो के आपनी फरमाइश मोकली शको छो। मित्रों, आजे आपणे याद करी रह्या छे हिंदी सिनेमाना एक एवा सुपरस्टार ने जो प्रेम थी એમને જ્યુબિલી કુમાર એટલે કે રાજેન્દ્ર કુમારની વાત કરીએ છીએ। રાજેન્દ્ર કુમારનો પ્રોગ્રામ અમે કર્યા છે। એમને જ્યુબિલી કુમાર કહેવામાં આવતા હતા કેમ કે તેમની ફિલ્મો 25 અઠવાડિયા સુધી થિયેટરમાં યુનો ફૂલ રહેતી અને એટલા માટે એમને જ્યુબિલી કુમાર કહેવામાં આવે છે। મિત્રો, આજના સંગીતમય સફરમાં આપણે માણીશું રાજેન્દ્ર કુમારના અમર ગીતો અને એમની ફિલ્મો અને એમની યાદો, સાથે સાથે એમના જીવન વિશે પણ જાણતા રહીશું। તો મિત્રો, હમણાં જ સાંભળ્યું ગીત તેરી પ્યારી પ્યારી સુરત કો નજર ના લાગે। હા મિત્રો, એવા હતા રાજેન્દ્ર કુમાર। આગલું ગીત લેવાયું છે ફિલ્મ હમરાહીમાંથી, 1963 આ મૂવી છે। મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો અવાજ અને સ્ક્રીન ઉપર રાજેન્દ્ર કુમારની અભિનય। તો ચાલો માણીએ આગલું ગીત, કરકે જિસકા ઇંતઝાર।

મિત્રો, રાજેન્દ્ર કુમારની સરળ સ્મિત, ભાવનાત્મક અભિનય અને રોમેન્ટિક ઇમેજ આજે યાદ આવે છે. મિત્રો, કોઈકે કહ્યું છે તેમ જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનત સાથે ધીરજ પણ જરૂરી છે, કારણ કે ફળ ત્યારે જ મળે છે જ્યારે સમય અને પ્રયત્નો બંને સાથે હોય. મિત્રો, એક એવો સમય ચાલતો હતો કે રાજેન્દ્ર કુમારની 6-7 ફિલ્મો એક સાથે જુબલી કરતી હોય. આવો સ્ટારડમ બહુ ઓછા કલાકારોને મળ્યો છે. મધર ઇન્ડિયા, સંગમ, આરજુ, સૂરજ, મેરે મહેબૂબ જેવી ફિલ્મો દ્વારા તેમણે લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. તો મિત્રો, આવી જ યાદો સાથે આગળ વધીએ અને માણીએ રાજેન્દ્ર કુમારના સુવર્ણ યુગના અમર ગીતોને. કાર્યક્રમમાં આગલું ગીત છે ફિલ્મ આરઝુમાંથી 1965 નું. આ મૂવી ગાયું છે રફીએ.

ગુસ્તાખી માફ. મિત્રો આપ સાંભળી રહ્યા છો બીનાબેન કહી ગયા તે પ્રમાણે જુબલી કુમારના એટલે કે રાજેન્દ્ર કુમારના ફિલ્મોના ગીતો. આજે એ વોઝ સ્ટારડમ પર બહુ મોટા સ્થાન પર હતા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 106.1 FM રેડિયો પર. કાર્યક્રમમાં મોડા મોડા હમણાં હમણાં જોડાતો પણ મિત્રો સ્વાગત છે. એનો નંબર છે 3858781 3858781. યુ કેન કોલ અસ એન્ડ ટોક ટુ અસ એન્ડ વી કેન હેવ ગુડ ફન ટાઈમ. એની વાય મિત્રો, આમ તો રાજેન્દ્ર કુમારનો જન્મ પાકિસ્તાનમાં, હાલ પાકિસ્તાનમાં થયો હતો, પણ તેઓ ફિલ્મી દુનિયા માટે એમના બધા જ કરવાળા ત્યાંથી પહેલાં નીકળી આવ્યા હતા. એમ ઘણાએ ફિલ્મી દુનિયામાં જે છે આપણા બોલિવૂડના એક્ટર્સ અને એક્ટ્રેસ છે કે પ્રોડ્યુસર છે ડાયરેક્ટર છે, લોટ ઓફ ધેમ વેર બોર્ન ઇન પાકિસ્તાન બટ ધે ડિસાઇડેડ ટુ કમ ટુ ઇન્ડિયા. આઈ થિંક ધેર વોઝ અ વાઇઝ ડિસિઝન, અધરવાઇઝ ધેટ ટેલેન્ટ વુડ હેવ બીન વેસ્ટેડ. એની વાય 1949થી ફિલ્મોની શરૂઆત કરી 62માં એમને વધારે સ્ટારડમ મળ્યો. આગળ જે ગીત છે એ ફિલ્મ આ અંજાનાનું ગીત છે, 1969નું આ ફિલ્મ છે. અને આમાં એક ઇન્સિડન્સ એવો હતો કે આમાં બબીતા છે અને રાજેન્દ્ર કુમાર છે, અને બબીતાએ રાજેન્દ્ર કુમારને એક લાફો મારવો હતો, અને સ્લેપિંગ, એન્ડ શી વોઝ વેરી રિલક્ટન્ટ ટુ ડૂ દેટ બીકોઝ દે વોન્ટેડ એન ઓરિજિનલ સ્લેપ, લાઈક લિટરલી સ્લેપ હિમ. એન્ડ શી વોઝ શી થોટ બીકોઝ હી વોઝ અ બિગ સ્ટાર સો શી કુડન્ટ ડૂ ઇટ, બટ દેન હી Rajendra Kumar convinced her that you can do it, and that's what happened. Slap. Geet je che e gaayu che Lata Mangeshkar ane Rafi. Saras majanu geet che. I really like this song. I hope you like too.

0: આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતાગણને નીલિમા બુલાના નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હા, મને ખબર છે કે આજે આપણે રાજેન્દ્ર કુમારના જન્મદિને આ સ્પેશિયલ કાર્યક્રમ સાંભળી રહ્યા છીએ, પણ આપમાંના જે પણ મિત્રો આગળ અમારા કાર્યક્રમમાં રેગ્યુલરલી જોડાય છે તેને તો ખબર જ હશે કે વર્ષમાં એકવાર આ સમય આ ગીત અમે ખાસ વગાડીએ છીએ, અને તે પણ અમારા ખાસ વડીલ શ્રોતા નેમા કાકાને માટે, જે દર સાલ મેની 24મી તારીખે તેમનો જન્મદિન ઉજવે છે. તો નેમા કાકા, શુક્રવારે આવી રહેલા આપના જન્મદિવસની એડવાન્સમાં અમારા સૌ તરફથી શુભકામનાઓ. તમારો દિવસ મંગલમય રહે અને તમારું આવતું વર્ષ પણ સ્વસ્થ અને સુખમય નીવડે તેવી શુભેચ્છાઓ, અને પ્રભુ પ્રાર્થના, હેપી 91st બર્થડે એન્ડ વી વિશ યુ મેની મોર યર્સ ઓફ ગુડ હેલ્થ, હેપીનેસ એન્ડ વન્ડરફુલ મેમરીઝ. વી હોપ યુ એન્જોય યોર ફેવરાઇટ સોંગ.
1: નેમા કાકા, અમે પ્રાર્થના કરીએ કે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે, સારી તબિયત અને હંમેશા ખુશીઓ આપે, સાથે તમે અમારા કાર્યક્રમ સાથે હંમેશા જોડાયેલા રહો. કીપ સ્માઇલિંગ, કીપ લિસનિંગ એન્ડ કીપ બ્લેસિંગ અસ.
2: હેપી બર્થડે.
1: હેપી બર્થડે.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો 106.1 FM ના માધ્યમથી આકાશવાણી ભારત ભવનનો આજનો ખાસ પ્રસારણ. વન્સ અગેન હેપી બર્થડે ટુ નેમા કાકા ઇન એડવાન્સ ફોર યોર બર્થડે ઓન ફ્રાઇડે. આવી જ રીતે અમને તમારો સાથ, માર્ગદર્શન અને આશીર્વાદ આપતા રહો તેવી નમ્ર વિનંતી સાથે પ્રસ્તુત કરું છું મુકેશભાઈ જયરામને આ અઠવાડિયાના સમાચારો સાથે.

આકાશવાણી ભારત ભવન આજના સમાચારો. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આપ ફાટ્યું અને ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રેકોર્ડ રોકેટ. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે 1-6 વાગ્યા દરમિયાન થયેલા અતિભારે તબાહી મચાવનાર વરસાદે સ્થાનિક નદી દરહાલી નદીનું જળસ્તર ભયાનક સ્તર પર પહોંચાડી દીધું હતું. પાણીનો પ્રવાહ એટલો ઝડપથી વધ્યો હતો કે ત્યાંના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ત્યાં ફસાયેલા અસંખ્ય પરિવારો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા. વરસાદના કારણે માતા વૈષ્ણવદેવીની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે અને આ પહેલાં અમરનાથ યાત્રાને પણ રોક લગાવવામાં આવી હતી. અને શનિવારે જ સવારે 11:30 વાગે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી ભારતના પ્રથમ પ્રાઇવેટ એટલે કે ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 લોન્ચ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા અને ઐતિહાસિક શરૂઆત ગણાવી હતી અને ઇસરોના પૂર્વ અધ્યક્ષે જણાવ્યું હતું કે આ મિશનને ભારતના ખાનગી અંતરિક્ષ ઉદ્યોગ માટે એક સીમાચિહ્ન સ્વરૂપ ગણાવ્યું હતું. આ રોકેટ સંપૂર્ણ હળવા અને મજબૂત કાર્બન કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરથી બનેલું પ્રથમ ઓર્બિટલ રોકેટ છે. અને ભારતની જે ટેકનોલોજી વાત કરીએ તો ભારતમાં પોતાની હાઇડ્રોજન ટ્રેન ભારતે શરૂ કરી દીધી છે, જેનું નામ છે નમો ગ્રીન રેલ. આ 17 તારીખથી શરૂ થઈ ગઈ છે. પહેલી ટ્રેન જે છે તે હરિયાણાના જિંદ અને સોનીપત વચ્ચે દોડશે, જેનું 90 કિલોમીટરનું અંતર રહેશે, જેમાં લગભગ 2600 યાત્રીઓ હશે. આ ટ્રેનની ઝડપ ફક્ત 75 કિલોમીટરની હશે, પણ ટિકિટો જે છે તે આખા જર્નીની તમારે ટિકિટ ફક્ત 25 રૂપિયાની રહેશે, કારણ કે હાઇડ્રોજન ઉપર ચાલે છે. અને આનો જે બાય પ્રોડક્ટ જે છે એટલે કે જે ધુમાડો છે એ આ પાણીની વરાળો છે. તાજેતરમાં 3જા લગ્ન કરનાર બોલિવૂડ એક્ટર આમિર ખાનને લોરન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી આપવામાં આવી છે. આ લોરન્સ બિશ્નોઈ ગેંગ બહુ ઊંચી અને ખરાબ ગેંગ છે, જે ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ કાવતરાઓ રચે છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અને ઓડિયો ક્લિપ સામે આવી હતી, જેમ જે શેર કરવામાં આવી હતી અને એમાં લખ્યું હતું કે આમિર ખાન જેવા લોકો આપણા દેશમાં લવ જિહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે આપણી સંસ્કૃતિને વિરુદ્ધ છે. અને ઇંગ્લેન્ડના મોટા મુકાબલા પહેલાં રોહિત શર્માની નિવૃત્તિના સમાચારોથી સૌ કોઈ ચોંકી ગયા હતા. બીસીસીઆઈના

વરિષ્ઠ અધિકારીઓ વાતથી બહુ નાખુશ હતા અને એમને શંકા છે કે ચેરમેન ઓફ સિલેક્ટર્સ અજિત આગરકર અને કદાચ હેડ કોચ ગૌતમ ગંભીરનો આમાં હાથ હશે. ઓબ્વિયસલી રોહિત શર્મા વોઝ નોટ હેપી વિથ ધ ન્યૂઝ. છેલ્લે સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 1,31,350, ચાંદી 1 કિલો દીઠ રૂપિયા 2,15,400, ન્યૂઝીલેન્ડ ડોલરનો ભાવ 54 રૂપિયા અને 99 પૈસાનો. આ હતા આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

મિત્રો, સુંદર મજાનો અવાજ હતો પ્રફુલ્લ દવેનો, જે આપણને યાદ અપાવે છે કે જીવનમાં કેટલીય કોશિશો કરીએ પણ અંતે તો સાચો સહારો ભગવાનનો જ હોય છે. દિલને સ્પર્શી જાય એવું આ ભજન પ્રફુલ્લ દવેએ ગાયું હતું. અને કાર્યક્રમમાં હવે સમય થઈ ગયો છે નોટિસીસ જાણવાનો. તો સામાજિક નોટિસીસમાં મિત્રો, આ અઠવાડિયે સેટરડે એટલે કે શનિવારને 25 જુલાઈના રોજ બિંગો નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન તરફથી. બિંગો નાઇટ 25 જુલાઈએ સાંજે 6 વાગે

કે શરૂ થશે અને સ્થળ છે 48 કેમ સ્ટ્રીટ કિલબની ભારત ભવન ખાતે. મિત્રો આપ બિંગો નાઇટમાં જોડાવા ઈચ્છતા હોય તો $18 આનો ચાર્જ છે $30 પર પર્સન જો આપ 18 વર્ષની ઉપરના વયના હોય તો, અને 18 વર્ષ સુધી જો આપની એજ હોય તો $20 પર પર્સન આ ઇવેન્ટનો ચાર્જ છે, જેમાં અનલિમિટેડ ઇડલી ઢોસા અને પાણીપુરી આપને મળી રહેશે સાથે ભૂલશો નહીં. બિંગો નાઇટમાં જજો અને અનલિમિટેડ ખાવાનું પણ મળશે અને જીતવાનું પણ મળશે. To see you at 25th July, 6 p.m. 48 Kemp Street, Kilbany, Bharat Bhavan at Bingo Night.

મિત્રો, આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના જીવન પ્રસારણમાં. આજે આપણે આનંદ લઈ રહ્યા છીએ રાજેન્દ્ર કુમારના જન્મ જયંતિ વિશેષ ખાસ કાર્યક્રમનો. કુછ ચહેરે વક્ત કે સાથ ધુંધલે પડ જાતે હૈ, કુછ અફસાને યાદો મેં કહીં ખો જાતે હૈ, મગર કુછ ફનકાર એસે ભી હૈ જો અપને ગીતો અપને કિરદારો સે અમર હો જાતે હૈ. એસે હી એક કલાકાર હિન્દી સિનેમા કે જુબલી કુમાર રાજેન્દ્ર કુમાર કો સમર્પિત હૈ આજ કા યે વિશેષ કાર્યક્રમ. મેં તો એમની ઘણી ફિલ્મો જોઈ છે અને એ મારા પણ ગમતા કલાકાર છે. ચલો આગળ માણીએ મારી એક ફેવરાઇટ ફિલ્મ ધરતીનું આ સદાબહાર ગીત.

0: મિત્રો, રાજેન્દ્ર કુમારનું આખું નામ રાજેન્દ્ર કુમાર તુલી હતું. એમનો જન્મ 20 જુલાઈ 1929 સિયાલકોટ ખાતે થયો હતો. 1950ના દાયકાથી ફિલ્મોમાં એમણે કામ કરવાનું શરૂ કર્યું હતું અને 4 દાયકાથી વધુ લાંબી એમની કારકિર્દી હતી, જેમાં 80થી વધુ ફિલ્મોમાં એમણે અભિનય કર્યો હતો. આગળ કહ્યું તે પ્રમાણે તેઓની બધી ફિલ્મો જુબલી કરતી હતી, એટલે એમને જુબલી કુમાર નામ મળ્યું. પોતાના કરિયરમાં એમને એક પણ ફિલ્મફેર એવોર્ડ નથી મળ્યો. કહેવાય છે ને કે રાજેન્દ્ર કુમાર મોટા સ્ટાર જ હતા, પણ એમને કોઈ દિવસ એવોર્ડ નથી મળ્યો. સ્ટારડમ એટલું મોટું કે એક પણ એવોર્ડ નથી, પણ એ જ કિસ્મત અને એ જ સમયની રમત તમે કહી શકો. 1960ના દાયકામાં આમ તો તેઓ સૌથી વધુ પેઇડ એક્ટર હતા અને સતત ઘણા વર્ષો સુધી તેઓ ટોપ એક્ટર તરીકે પણ ગણાતા હતા, પરંતુ ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી 1969નો એવોર્ડ મળ્યો હતો. તો મિત્રો, ચાલ્યો એમની ફિલ્મ આઈ મિલન કી બેલાનું ગીત આપણે સાંભળીએ. ખૂબ જ સુંદર મજાનું ગીત, લતા અને રફીના અવાજમાં.
1: Not only that, but not many actor or actress would have a postal stamp for them. The Indian Post produced a postal stamp in 2013 in his recognition. And he also received a special Lal Bahadur Shastri National Award.
0: Award. Mm.

મિત્રો આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ભારત ભવન પ્રસારણ કાર્યક્રમ ગૃહ પૂરો થવામાં આવ્યો છે. આપ આજે જુબલી કુમાર એટલે કે રાજેન્દ્ર કુમારના ગીતો સાંભળતા હતા. મિત્રો એમના જે ઘણા ગીતો છે એમાં દોસ્ત દોસ્ત ના રહા, હર દિલ જો પ્યાર કરેગા, બોલ રાધા બોલ, યે મેરા પ્રેમ પત્ર, આવા બધા ગીતો તો આપ જાણતા જ હશો. તિતલી ઉડી ઉડકે ચલી અને બહારો ફૂલ બરસાઓ, આવા બધા સુંદર મજાના ગીતો એમના પર ફિલ્માયા છે. મિત્રો હી ડાઇટ ઓફ કેન્સર, પણ છેલ્લી ઘડીએ એમણે ડિસાઇડ કર્યું હતું કે હી વોઝ નોટ ગોઈંગ ટુ ટેક અ મેડિકેશન, હી વોન્ટેડ ટુ ટેક ધ ઇલનેસ ઇઝ ઓન કોર્સ. આપ જે પાછળ ગીત સાંભળ્યું હતા લલકાર, ઇટ વોઝ એકચ્યુઅલી બહુ કોસ્ટલી ફિલ્મ હતું, બટ ડિન્ટ ડુ મચ ઇન ઓન ધ બોક્સ ઓફિસ. પ્રોબ્લમ સ્ટાર્ટ ઇન 1969 વેન રાજેશ ખન્ના કેમ ઓન, એન્ડ રાજેશ ખન્નાની બે ફિલ્મો આરાધના અને દો રાસ્તે વેરી હિટ ફિલ્મ થઈ, અને ત્યાર પછી રાજેન્દ્ર કુમાર સ્ટારડમ સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. તો મિત્રો આશા છે કે, અને હા એમનો દીકરો હતો કુમાર ગૌરવ, 1981માં એમના માટે એક એમણે ફિલ્મ બનાવી હતી લવ સ્ટોરી, એન્ડ દેટ વોઝ ધી ઓનલી ફિલ્મ that was a really hit movie. I remember we watched in a buying a black tickets. Anyway, aapna aajna sat badal ghano ghano dhanyawad. Fari madishu aavta somvare ej samaye 6 o'clock. Don't be late.